0: કઈ મરે આ કઈ સમિસ કે
1: યા તાંગી તો ઓસિયાને દા યા તો હોવા તુ નેતા પુરન અન અન ખુઈકા કઈ સે કારે લે આઉ તકે સાતા ઓ ચિવેલો સહુ રજિસ્ટ્રે ઓન દેલા સહુ રજિસ્ટ્રે ચિંતા બેસી રજિસ્ટ્રે આઉ અમ કો આ ડિપ્લોટિંગ ના નાદી હા કો દા હોવા તકે કે રજિસ્ટ્રે ઓ તો ને કાન્સ કે તુઈ આ ચમે તી તુઈ હાથ માં હોરા કા ખોય દા દા અબે ચી તુઈ કો યાગરા ઈ ઈગરા હવે સિંસાઉ રે તી કે કો જાનને કોઈ કોઈ યાગરા ઈ સિંગ સાઉરે ઓ ચિવેલોસ ક્રાસ ઓન્દ્રાસ ક્રાસ છમે ચિંતા વેસ ક્રાસ તો દી ક્રાસ ખાવે ઈદા નમા રિરો સં છાંગ હા દી હા કાંસ કે મેરા કો દોખ અન નોખ વાન કાં કાં કાં ફંસે કોઈ જે માલ કાંસ ઉન ઓરે ઈ મો ઈ તાબી દા સિંગ હા છમે બી દી જે વો કાંને કઈ કાં કાંસ
0: ગન કાંસ